જન કાટો એક રુખ રાઈલા જન કાટો એક રુખ રાઈલા હો જાહી દુખદાઈ ગા પાણી સંગ